જાવશે વૃંદાવને, મુરલી જે થાય બધું બજાય, પીતાંબર શ્રી અંગે ઝલકે